આપીને આપ સાચો આપીને રચ્યો નાઓ દોઈ કુદર સાચીએ કર આસન ડિઠો ચાઓ દાતા કરતા આપ તું તુસ દેવે કરે પસાઓ તું જાણો સબ સેવે ના સે જિંદ કવાઓ કર આસન ડિઠો ચાઓ કર આસન ડિઠો ચાઓ।